બહેન બોનો, અણસ્કી ખાતે કાર્યક્રમ ખેતીવાડી થકી પડા સુટા. આપને મારો આ શું આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામે આપ રાય સુઝાવ અમને આલી શકો અમારા અણા પતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈન બોનો, ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એકના વિશેની હાથે તારું દી. રામ રામ. રામ રામ.

0: અંગા તો અનિમિયા થકી બચી શકંગા.
1: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હે? અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય?
3: નાના અંજલિ બુન, હું થાગા?
2: અરે જાગૃતિ બુન, આપણી જે નદીએ હે ઈ હુકી જાયંગા, ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે ઈ ભી રૂકી જાગા.
3: ઓ અંજલિ બુન, એટલે જ મન કહે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
2: હોવે જાગૃતિ બુન, હર બુન મે આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
3: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બુન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લું નહીં રાખવું, બારિશ ને પાણીનું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
2: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બુનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે. હર બુનનું મોલ આપણે જાણો.
0: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
4: मेरा एक जिद्दी पड़ोसी है, पूरी कॉलोनी ने सोलर पैनल लगवा लिए हैं, पर वो मानने को तैयार ही नहीं था कि सच में बिल जीरो आ सकता है. मैंने कहा बेटा, नाम ही है पीएम सूर्य घर मुफ्त बिजली योजना. फिर एक एक करके सबका बिजली बिल जीरो आने लगा, तब बोला अब लगवा ही लेता हूँ. पीएम सूर्य घर मुफ्त बिजली योजना, जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in.
5: हर घर सूर्य घर.
6: પપ્પા પપ્પા, મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
7: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
8: હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા થકી જ બદલેગા હર એક દાડો નિરાતર.
9: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
7: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હે. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હે.
8: હોવે જયવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
7: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: કાર્યક્રમ ઘુમર હમર વાવારી અમર હિત બુનને આપની બુન મનીષા
1: ને આપની બુન અંજલીનું
0: રામ રામ હોવી બોનો આપ સબ હમલી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હું અમારે આજને કાર્યક્રમ ઘુમર મેં
1: હોવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયો હું કાર્યક્રમ ઘુમર ને લઈને એકના વિષય ને હાથે મનીષા બોન આજે આપણે વાતચીત કરવા વાળા હો આપણી બોનોનું જીવન ને આજે બદલતી દુનિયા હે એને હમે કઈ કઈ સુનુતી આવી રહી હે આપણે દેખી રહ્યા હો કે ટાઈમ બદલાઈ રહ્યું હે દુનિયા બદલાઈ રહી હે તકનીક ભી બદલાઈ રહી હે ને આપણા જે જીવન જીવવાના તરીકા હે એ ભી બદલાઈ રહી હે પણ આ સબ બદલાવને વેસ મે આપણી જે બોને હે એની ભૂમિકા પહેલે થકી વધારે વ્યાપક થઈ ગઈ હે
0: હવે
1: આજે આપણી બોને ઘરની જિમ્મેદારીને હાથે શિક્ષા રોજગાર નેતૃત્વ વ્યવસાય ને સામાજિક નિર્માણ મે ભી મહત્વપૂર્ણ ભૂમિકા લીધી હે પણ આપણે દેખા હો કે હર બદલાવ આપણે હાથે એક નવી ચુનૌતી લઈને આવે હે તો આજે આપણે કાર્યક્રમ મે જાણાંગા કે આ ચુનૌતી કઈ કઈ હે ને અનંત કી આપણે હરતી બચી શકો
0: હવે અંજલિ બોન તો કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે બોના કથી અણા વિષય માટે ઘણા કાની વાતે રહેંગા અબર હમણાં ગીત ને મોરી કરે આપણી વાતી
1: હવે તો ભાઈ બોનો આપ હમર તો રેજુ આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માટે

0: અંજલિ બોન ગીત ત્યાં શું પૂરું અને ગીત બાદ એક વખત ફેરે આપણે બોનોનું સ્વાગત કરે હ આપણે આજના કાર્યક્રમ ઘુમર મેં જેમ કે અંજલિ બોન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વળ હ કે આ જે બદલતી દુનિયા હે અણામે આપણે બોનોને હામો હો ચુનૌતી આવી રહી હે આપણે દેખ હ કે આપણે બોને કણી ભી સમાજની પ્રગતિ ને વિકાસની આધારશીલા રહી હે પરિવાર શિક્ષા સમાજ ને રાજનીતિ ને વિજ્ઞાન ને ખેલ જેવા ક્ષેત્ર મે આપણી બોને હે વર્ણનો પરિચય આલી રહી હે આજ ભી બોને ખાલી ઘર તક સીમિત નતી હી બલ્કિ વે દેશ ને દુનિયા ને વિકાસ મે ભી આપણું યોગદાન આલી રહી હે બદલતી દુનિયા આપણે બોનોને ઘણા કના અવસર પ્રદાન કર્યા હી પણ એવામાં પણ દેખો કે આપણે બોનોને હામો ઘણા કની ચુનૌતી ભી આવી હે
1: હવે મનીષા બોર આપે સહી કીધું આયસ આપણે ભાઈ બોનોને કહો ને જેમ કે આપે ભી બતાડ્યું કે આપણી બોનો કની ઘણા કના નવા અવસર હે ને આપણે જે બોને હે એ ઘણા આકારની ચીજે ખરીદી હે આજે મોબાઈલ ને ઇન્ટરનેટે દુનિયાને આપણી હથેલી મેટલે હાથમાં લઈ લીધું હે જાણકારી પ્રાપ્ત કરવું ઘણું આસાન થઈ ગયું હે ને શીખવાના અવસર ભી મળે હે આપણે જે બોને હે એ નવો રોજગાર ભી કરી રહી હે પણ એની સાથે આપણે દેખો કે ઓનલાઈન ધોકાધડી સાયબર અપરાધ ને ફરજી જાણકારી ને સોશિયલ મીડિયાનો દબાવ આવી સમસ્યા હામે આવી રહી હે ઘણા આકારની બોને ઇન્ટરનેટનો ઉપયોગ તો કરે હે પણ ડિજિટલ સુરક્ષાની જાણકારી નહીં હોવાને કારણે ઘણા કના જોખમમાં ફસી જાય છે આજે આપણી બોનની ડિજિટલ સાક્ષરતાની એટલી જરૂરત હે જેટલી સામાન્ય શિક્ષાની એની જરૂરત રહે હે આપણે દેખો કે પહેલાના ટાઈમમાં આપણી જે બોને હે એ ખાલી આપણે ઘર પરિવાર જ સુધી સીમિત રહેતી હતી પણ હવેના ટાઈમે ઘણા કની જિમ્મેદારી એક હાથે નિભાવી રહી હે
0: હવે અંજલિ બોને એને સાથે વાત કરી કે ગ્રામીણ ક્ષેત્રની હું સમસ્યા હે તે આપણે દેખો કે ગ્રામીણ ક્ષેત્રમાં આજે ભી ઘણા કની સૂર્ય હે વી આર્થિક કઠિનાઈઓનો સામનો કરી રહી હે સંસાધનની કમી ને વર્ણની શિક્ષા ભી ઉચિત નથી મળતી હે એને સાથે આપણે દેખ કે તકનીકી શિક્ષા હે વે ભી કમ થતી જઈ રહી હે વિજ્ઞાન તકનીકી એન્જિનિયરિંગ ને ગણિત જેવા ક્ષેત્ર મે આપણે બોને હે ભી ભાગીદારી કમ લઈ રહી હે જેમ કે આપણે દેખ કે વર્ણને ભવિષ્ય મે રોજગાર નો અવસર હે ભી કમ થતા જઈ રહી હે
1: હવે મે નિશાબુન આપણે દેખ કે આ જે બદલતી દુનિયા હે ઇનમે આપણી બોન માથે અપેક્ષાઓનું બોજ વધી રહ્યું હે સમાજ એમ સોચે હે કે આપણી જે બોને હે ઈ કર્મચારી બને આદર્શ માં ભી બને ગૃહિણી ભી બને ને હર ટાઈમ દાંત કાઢતી ભી રહે પણ આવી જે અપેક્ષા જે વખત આપણી બોને માથે વધી જા તે વખત આપણી બોને તણાવ ચિંતા ને માનસિક થકાન મહેસૂસ કરે હે કેમ કે આપણે દેખો કે માનસિક સ્વાસ્થ્ય માટે ખુલીને વાત કરવું અવડેના ટાઈમે આસાન નથી સબને આ સમજવું હોગા કે માનસિક સ્વાસ્થ્ય ભી શારીરિક સ્વાસ્થ્ય એટલું જરૂરી હે અગર આપણે આપણી બોને થકી હોય અપેક્ષા રાખો તો એને બદલે આપણને આપણી બોનને ભી કઈ આલવું હોગા તો આપણે આપણી બોનને માનસિક રૂપ થકી સ્વસ્થ રાખી શકંગા
0: હવે અંજલિ બોને એની સાથે આપણે દેખો કે આપણે બોનની સુરક્ષાને લઈને ભી ઘણા કની સમસ્યા આવી હે જેમ કે આપણે દેખો કે સાર્વજનિક કિસ્તાનો માટે વણને સુરક્ષા નથી મળતી હે ઘરેલુ હિંસા થાય હે વણ હાથે આપણે દેખો કે આધુનિકતાને બાવજૂદ ભી ઘરેલુ હિંસાની ઘટના એવી બઢતી જઈ રહી હે જેમ કે આપણે દેખો કે આપણે બોનને સન્માન નથી મળતું હે જેણ ખતે આપણે દેખો કે વણને આત્મવિશ્વાસે વો ભી પ્રભાવિત થાય હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું તણી પ્રકાર થકી આ કાર્યક્રમ મે આપણે ભાઈન બોન થકી ઘણા કાની વાત ચાલી રહી હે કે હરતે આપણી જે બોને હે એણાને હામે આ જે દુનિયા બદલી રહી હે એમે ઘણા કાની ચુનૌતી આવી રહી હે તો આ ચુનૌતીનો સામનો આપણી બોને હરતે કરે ને હરતે ઘર પરિવાર વાળા મનકને અણી વાતનો સમજવું જોઈએ એ હંગરી વાતે અગાડી બી આપણે આમસ આપણા ભાઈ બોનો થકી કરતા રંગા પર મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણે ભાઈ બોનો ને આપણે એક ગીત સંભળાવી દો
0: હવે અંજલિ બોન તો બોનો હમણાં આ ગીત

0: ভাইন বোনো গীত তো আইসো পুরন আর গীত বাদ এক বগত ফিরে আপনা পাশা ফরো কার্যক্রম ঘুমর মে জিম কি মনীষা বোন গীত কি পেলে আপনা ঘনি অসল তরিকা থেকে ঘনা আখানি বার্তা নে জানিও আপনা জানিও ডিজিটাল দুনিয়া মে আপনি বোনা নে হামে হু চুনৌতি আবে এনে সাথে আপনা মানসিক স্বাস্থ্য নি চুনৌতি নে বারে মে জানিও গ্রামীণ ক্ষেত্র মে হু চুনৌতি আবে আপনি বোনা মাতে ই জানিও নে এনা নি সুরক্ষা নে লেইনে বাত করি আয়েস হবে স্বাস্থ্য নে পোষণ নি চুনৌতি নে বারে মে বাত করো তো আজনা টাইম মে ঘনি খরি যে বোনে হি ये परिवार ना हित सदस्य नु ध्यान राखे है पर आपड़ी सेहत ने नजरअंदाज करी दे है अनियमित भोजन पर्याप्त आराम नी कमी लगातार काम नु दबाव इने कारण स्वास्थ्य प्रभावित थई शके स्वस्थ महिला स्वस्थ परिवार ने स्वस्थ समाज नी आधारशिला कहवाय है बहन बोनो एटले आपड़ी बोन नी सेहत नी प्राथमिकता ने आपड़ा ने देखवू होगा ने एने भी स्वस्थ रहेवानी चीज ने खुद ने भी समझी ने रहेवू होगा क्योंकि आपड़े देखो हो के आपड़ा शरीर नु आपड़ा ने ध्यान राखवू होगा अगर आप लापरवाही कर दंगा तो अपने अपने हाथे हाथे अपना जो घर परिवार मनक ही એના નું ધ્યાન અસલ તરીકા થકી નહીં રાખી શકંગા
1: હવે અંજલિબોન આયસ અગર વાત કરે કે સામાજિક ને સાંસ્કૃતિક ચુનૌતિયા હું હે ત્યાં પણ દેખો કે આપણે સમાજ મે બદલાવ આવવાને બાવજૂદ ભી રૂઢિવાદીની જે સોચ હે વે ભી બાધા બની રહી હે આપણ દેખો કે ઘણા કને સ્થાને વા આપણે બોનને સીમિત દ્રષ્ટિકોણ ખતી નથી દેખતે હી વેણ ખતે આપણ દેખો કે વણને પ્રતિભા ક્ષમતા નું વિકાસ પૂરું નથી થાતું હે ને આપણ દેખો કે આપણે બોન માટે દોહરી જિમ્મેદારી આવી ગઈ હે वे अपन देखो कि आधुनिक अपने जी बोने रही वे घर नो काम भी हमारे ही बाहर नो काम भी हमारे ही ने अपनो हो तो काम करे ही जेण खाते अपन देखो कि वर्णन माते मानसिक दबाव बढ़तु जाई रही है
0: हवे मनीषा बुन कहवानो मतलब इस है कि अपने जी बोने है एना ने हमें जी चुनौती आवी रही है एना नो समाधान केवल अपने बोनो ना प्रयास तक ही संभव नहीं बल्कि परिवार समाज ने संस्था सब ने मिली ने आन माते काम करवो होगा परिवार ने जिम्मेदारी ने वाटी देवी होगा સૂર્ય ની શિક્ષા ને ભણાવવો આલવો હોગા ને મહિલાઓ ને ભી નિર્ણય લેવાનું અવસર આલવો હોગા આ હિત મહત્વપૂર્ણ જે ચીજે હે એ આપણી બોનો ને સમજવી હોગા ને આપણી જે બોને હે એના ને ધ્યાન થકી આપણા ને સાંભળવું હોગા ને સમજવું હોગા કેમકે હર યુગ ની ચુનૌતી તો આવે છે આજના ટાઈમ માં જે મહિલાએ હે એના ને હમે નવી ચુનૌતી તો હે ખરી પણ નવી જે ચીજે હે એના ની સંભાવના આવી ભી હે જેમ કે જરૂરત હે આત્મવિશ્વાસ શિક્ષા જાગૃતતા ને સહયોગ ની જે વખત આપણી બોને આગળ વધે હે તો કેવલ એણનું જીવન નથી બદલતી બલ્કિ પરિવાર સમાજ ને દેશ ને ભી આગળ વધાવે હે
1: હવે અંજલિ બોન એને સાથે કેવું ચાંગા કે આપણે બોન ને સશક્તિકરણ બલદે આપણે આવશ્યક કદમ ભી ઉઠાવવા જોઈએ જેમ કે ગુણવત્તાપૂર્ણ વર્ણન ની શિક્ષા પ્રદાન કરવી જોઈએ વર્ણન બલદે કૌશલ વિકાસ કાર્યક્રમ કરવો જોઈએ સુરક્ષા વ્યવસ્થા આપણે મજબૂત કરવી જોઈએ એને સાથે ડિજિટલ સારક્ષરતા બઢાવી જોઈએ ને સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતતા ભી બઢાવી જોઈએ બહેન બોનો કેવું ચાંગા કે આજે ઘણા કાને બોને હે જે વિશ્વ સ્તર માટે આપણી પહેચાન બનાવી રહી હે વિજ્ઞાન અંતરિક્ષ રાજનીતિ ખેલ ને સાહિત્ય ને વ્યવસાય જેવા ક્ષેત્ર મે આપણે બોને ઉપલબ્ધિ હાંસિલ કરી હે એવા મે આપણે દેખો કે અગર આપણે બોને ને અવસર મળેગા તો વે ઘણા ભી ક્ષેત્ર મે આગળ વધી શકે ને વે સફળતા પ્રાપ્ત કરી શકે હે
0: હવે મનીષા બોન બદલતી દુનિયા મે આપણી બોનો ને હામે ઘણા નવા રસ્તા હે પણ આના રસ્તા મે ઘણા કની ચુનૌતીઓ ભી હે અને ચુનૌતી તો કે આપણે બોનોને ગભરાવવું નથી બલ્કિ એનાને હમસીને એનાનો સામનો કરવો હોગા આપણને એક એવી દુનિયાનું નિર્માણ કરવું હોગા જેનમે આપણે બોનોને હામે સંઘર્ષ નહીં બલ્કિ એનાની ક્ષમતાઓને આપણે આગળ વધારવા એનાને સપનાને સન્માન આલો એનાની આવાજને મહત્વ આલો એનાને પ્રયાસ જે એણે કરે હે એનાને ઓળખો બદલાવ તારે સાર્થક હે ભાઈ બોનો સે વખત આપણી બોનોની ભાગીદારી સુરક્ષા સન્માન ને ખુશાલી એમાં સામેલ હો
1: હવે અંજલિ બોન એને સાથે કાર્યક્રમ ને માધ્યમ કરી આપણે બોનોને કેવું ચાંગા કે આપણે બોને હે વે બદલતી દુનિયાની સબકથી મોટી શક્તિ હે વે સમાજ પરિવાર ને રાષ્ટ્ર નિર્માણ મે આપણું યોગદાન આલે હે એને સાથે આપણે દેખો કે આધુનિક યુગ હે વર્ણન ને નવા અવસર આલ્ય હે પણ આપણે દેખો કે એવા મે વર્ણન હમ ઘણા કની ચુનૌતી આવે હે કાર્યસ્થળ ની સમસ્યા ડિજિટલ અપરાધ સ્વાસ્થ્ય સંબંધિત કઠિનાઈયા સુરક્ષાનો મુદ્દો ને આર્થિક અસમાનતા સામાજિક રૂઢિવાદી આજે આપણે બોનોને હમો હઈ મોટી ચુનૌતી બનતી જઈ રહી હે અને ચુનૌતીનો સમાધાન આપણે કેવલ બોને નથી કરી શકતી હી પણ આપણે આ પૂરા સમાજનો દાયિત્વ બને હે શિક્ષા સમાજ અવસર સુરક્ષા ને આર્થિક સ્વતંત્રતા ને સામાજિક સન્માન ને માધ્યમ કરી આપણે બોનોને આપણ સશક્ત બનાવી શકો હો
0: હવે મનીષા બોન આપે સહી કીધું ઘણી પ્રકાર તે કિયા છે કાર્યક્રમ મે આપણે ઘણી અસલ તરીકા તે ઘણા કની વાતને જાણ્યું કે હરતે આપણી જે બોને હે એણાને હામે नवी दुनिया में नवी चुनौती आ रही है, इन्होंने सामना इन्होंने हर ते करवो है। आशा कर रहा हूँ कि हंगरी बातें इन्होंने गमी होगा, क्योंकि अभी टाइम थी गयो है अपने अनस कार्यक्रम तक सूटा पड़वानो। तो सूटा तो पड़ा, पर साथ पहले अपने भाई बोन ने एक गीत हमरा भी दो।
1: होवे अंजलि बोन।

0: बहन बुन और गीत हाथी समय कार्यक्रम घूमर तक ही पड़ा सूटा। आशा कर रहा हूँ कि ऐसे कार्यक्रम में हमारी आप तक जे भी बातें रही है ये आपने कमी होगा। आपने अमरवास नुआ कार्यक्रम क्यों लाग्यू इन बारे में आप राय सुझाव अमने आली शको अमरे अणपता माते।
1: હવે બનો અમારું બધું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન। અમારો પિનકોડ નંબર હે 327001। હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માટે। અમારો ફોન નંબર હે 9460051234।
0: તો ભાઈ બોનો ફેર મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટેમ માટે એક ના વિષય ને હાતી તારુતી
1: રામ રામ।

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर.

0: મેનમોનું ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણેમાન સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બોનો ગીત કે પહેલા આપણે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે જલવાયુ પરિવર્તન મેં આપણે કિસાન ભાઈ બોનોને હામે કઈ કઈ ચુનૌતી આવી રહી ને આના સમાધાન હું થઈ શકે. તો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ તકી જોડી રહે સોહનજી. તો સપ્તી કે પહેલા આપણે હમરી લણની વાત મોરે કર આપણી વાત. સર નમસ્કાર.
1: નમસ્કાર
0: સર, આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
1: ધન્યવાદ
0: સર. જૈસા કે આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જુડ રહે હૈ ઓર આજ હમારે કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ કિસાન ઓર બદલતી જલવાયુ કી ચુનૌતીઓ કો લેકર. તો સર સબસે પહેલે આપ હમે યહી બતાઈએ કે જલવાયુ પરિવર્તન ક્યા હૈ ઓર ઇસકા કિસાનો પર ક્યા પ્રભાવ પડ રહા હૈ.
1: અગર હમ જલવાયુ પરિવર્તન કો સમજના ચાહતે હૈ તો હમકો હમારે આસપાસ કે પર્યાવરણ કો સમજના હોગા ઓર ઉનમે અંતર કરના હોગા કે પિછલે આપકા 10 સાલ પુરાના કોઈ ભી દિન યા મોસમ હમ ઉઠાતે હૈ ઓર ઉસ મોસમ મે ઇન દિનો ક્યા તાપમાન રહા હોગા ઓર આજ ક્યા તાપમાન હૈ. અગર હમ વર્ષા ઋતુ કો દેખતે હૈ તો વર્ષા ઋતુ મે અગર હમ દેખતે હૈ તો કિતને દિન ઉસી મોસમ મે વરસાદ હોતી થી ઓર અબ કિતની હો રહી હૈ.
0: બિલકુલ.
1: ઓર ઉસમે ભી હમકો કુછ અલગ અલગ ચીજે જૈસે દેખની પડેગી કે એક તો એકદમ સે તેજ બારિશ આકે રુક જાના યા નિરંતર ધીરે ધીરે બારિશ હોના પ્લસ યે ભી હમ દેખેંગે કે વરસાદ કે દિન હૈ વો કિતને દિન જ્યાદા હુએ યા કિતને દિન કમ હુએ.
0: બિલકુલ.
1: ઓર મોટા મોટા યે સમજમાં આતા હમકો કે અગર હમ દેખે તો માત્રા મે જ્યાદા અંતર નહીં દેખને કો મિલતા લેકિન વર્ષા કે જો દિન હૈ ઉનમે કાફી પરિવર્તન આ ગયા.
0: બિલકુલ.
1: અભી અચાનક સે તેજ બારિશ હોગી ઓર ઘંટા દો ઘંટા એકદમ તેજ બારિશ હોકે ફિર જો હૈ સૂકા કાલ હૈ વો જ્યાદા આ જાયેગા.
0: બિલકુલ.
1: જો એકદમ વર્ષા હોગી વો અધિકતર પાણી હૈ વો બેકે નિકલ જાયેગા ઓર વો પાણી જો હૈ કિસાનો કે કામ મે નહીં આયેગા.
0: બિલકુલ સર.
1: અભી હમ ગરમી દેખે તો હર સાલ હમ દેખ રહે હૈ કે તાપમાન ધીરે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે
0: બઢતા
1: જા રહા હૈ.
0: બિલકુલ.
1: તો હમકો યે સમજના હોગા કે જૈસે માનવ શરીર હૈ કે માનવ શરીર હમારા તાપમાન જો હૈ વો કિતના સહન કર પાયેગા
0: જી જી
1: યા ફસલ હૈ વો કિતને તાપમાન મે અચ્છી તરહ સે ફલ ફૂલ પાયેગી. જો પુરાની જો ઉસકી પરંપરા હૈ યા ઉસકો પકને કા જો તાપમાન હૈ કે હમ દેખતે હૈ કે હર ફસલ કા અપના અપના તાપમાન કા પીરિયડ રહેતા યા એક અંતરાલ રહેતા કે ઇતને સે ઇતને તાપમાન કે બીચ મે યે અચ્છી ફસલ પકેગી યા યે ફસલ યા હોગી.
0: બિલકુલ.
1: હમ અલગ અલગ જગહ જાતે હૈ અગર અલગ અલગ દેશો મે ભી હમ ફસલો કા દેખે જો ફસલે હોતી હૈ વો તાપમાન કે આધાર

બહેન બોનો, અણસ્કી ખાતે કાર્યક્રમ ખેતીવાડી થકી પડા સૂટા. આપને મારો આ શું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમારા અણા પતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનું, ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એકના વિશેની હાથે તારું દી. રામ રામ રામ રામ.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: मेरा एक जिद्दी पड़ोसी है, पूरी कॉलोनी ने सोलर पैनल लगवा लिए हैं, पर वो मानने को तैयार ही नहीं था कि सच में बिल जीरो आ सकता है. मैंने कहा बेटा नाम ही है पीएम सूर्य घर मुफ्त बिजली योजना. फिर एक एक करके सबका बिजली बिल जीरो आने लगा, तब बोला अब लगवा ही लेता हूँ. पीएम सूर्य घर मुफ्त बिजली योजना जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in.

0: કાર્યક્રમ ઘુમર હમર વાવારી અમર હિત બોનને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
0: રામ રામ. હોવી બોનો આપ સબ હમલી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હું અમારે આજને કાર્યક્રમ ઘુમર મેં.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયા હો કાર્યક્રમ ઘુમર ને લઈને એકના વિષય ને હાથે. મનીષા બોન, આજે આપણે વાતચીત કરવા વાળા હો આપણી બોનોનું જીવન ને આજે બદલતી દુનિયા હે એનાને હામે કઈ કઈ ચુનૌતી આવી રહી હે. આપણે દેખી રહ્યા હો કે ટાઈમ બદલાઈ રહ્યું હે, દુનિયા બદલાઈ રહી હે, તકનીક ભી બદલાઈ રહી હે ને આપણા જે જીવન જીવવાના તરીકા હે એ ભી બદલાઈ રહી હે. અણા સબ બદલાવને વેસમી આપણી જે બોને હે એણાની ભૂમિકા પહેલે થકી વધારે વ્યાપક થઈ ગઈ હે.
0: હવે
1: આજે આપણી બોને ઘરની જિમ્મેદારીને હાથે શિક્ષા, રોજગાર, નેતૃત્વ, વ્યવસાય ને સામાજિક નિર્માણમાં ભી મહત્વપૂર્ણ ભૂમિકા લીધી હે. પણ આપણે દેખા હો કે હર બદલાવ આપણે હાથે એક નવી ચુનૌતી લઈને આવે હે. તો આજે આપણે કાર્યક્રમમાં જાણાંગા કે આ ચુનૌતી કઈ કઈ હે ને અણંત કે આપણે હરતે બચી શકો.
0: હવે અંજલિ બોન, તો કાર્યક્રમને માધ્યમ કથી આપણે બોને કથી અણા વિષય માટે ઘણા કાની વાતે રહેંગા. અબર હમણાં ગીત ને મોરી કરે આપણી વાતી.
1: હવે તો ભાઈ બોનો આપ હમર તો રેજુ આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિ બોન ગીત ત્યાં શું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે બોનોનું સ્વાગત કરે હ આપણે આજના કાર્યક્રમ ઘુમર મેં જેમ કે અંજલિ બોન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વળ હ કે આ જે બદલતી દુનિયા હે અણા મેં આપણે બોનોને હામો હો ચુનૌતી આવી રહી હે આપણે દેખ હ કે આપણે બોને કણી ભી સમાજની પ્રગતિ ને વિકાસની આધારશિલા રહી હે પરિવાર શિક્ષા સમાજ ને રાજનીતિ ને વિજ્ઞાન ને ખેલ જેવા ક્ષેત્ર મેં વાં આપણી બોને હે વર્ણનો પરિચય આલી રહી હે આજ ભી બોને ખાલી ઘર તક સીમિત નતી હિ બલ્કિ વે દેશ ને દુનિયા ને વિકાસ મેં ભી આપણું યોગદાન આલી રહી હે બદલતી દુનિયા આપણે બોનોને ઘણા કના અવસર પ્રદાન કર્યા હિ પણ એવામાં પણ દેખ હ કે આપણે બોનોને હામો ઘણા કની ચુનૌતી ભી આવી હિ
1: હવે મનીષા બોન આપે સહી કીધું આયસ આપણે ભાઈ બોનોને કહો ને જેમ કે આપે ભી બતાડ્યું કે આપણી બોનો કને ઘણા કના નવા અવસર હે ને આપણે જે બોને હિ એ ઘણા આકારની ચીજે ખરીદી હે આજે મોબાઈલ ને ઇન્ટરનેટે દુનિયાને આપણી હથેલી મેં એટલે હાથ મેં લઈ લીધું હે જાણકારી પ્રાપ્ત કરવું ઘણું આસાન થઈ ગયું હે ને શીખવાના અવસર ભી મળે હે આપણે જે બોને હે એ નવો રોજગાર ભી કરી રહી હે પણ એની સાથે આપણે દે કહો કે ઓનલાઈન ધોકાધડી સાયબર અપરાધ ને ફરજી જાણકારી એ સોશિયલ મીડિયાનો દબાવ આવી સમસ્યા સામે આવી રહી હે ઘણા આકારની બોને ઇન્ટરનેટનો ઉપયોગ તો કરે હે પણ ડિજિટલ સુરક્ષાની જાણકારી ન હોવાને કારણે ઘણા કના જોખમ મેં ફસી જાય હે આજે આપણી બોનની ડિજિટલ સાક્ષરતાની એટલી જરૂરત હે જેટલી સામાન્ય શિક્ષાની એને જરૂરત રહે હે આપણે દેખો હો કે પહેલાના ટાઈમ મેં આપણી જે બોને હે એ ખાલી આપણે ઘર પરિવાર જ સુધી સીમિત રહેતી હતી પણ હવેના ટાઈમ મેં ઘણા કની જિમ્મેદારી એક હાથે નિભાવી રહી હે
0: હવે અંજલિ બોન એને સાથે વાત કરો કે ગ્રામીણ ક્ષેત્રની હું સમસ્યા હે ત્યાં પણ દેખો હો કે ગ્રામીણ ક્ષેત્ર મેં આજે ભી ઘણા કની સૂર્ય હે વે આર્થિક કઠિનાઈઓનો સામનો કરી રહી હે હવે સંસાધનની કમી ને વર્ણની શિક્ષા ભી ઉચિત નથી મળતી હે એને સાથે આપણે દેખ કે તકનીકી શિક્ષા હે વે ભી કમ થતી જઈ રહી હે વિજ્ઞાન તકનીકી ઇન્જિનિયરિંગ ને ગણિત જેવા ક્ષેત્ર મેં આપણે બોને હે ભી ભાગીદારી કમ લઈ રહી હે જેમ કે આપણે દેખ કે વર્ણને ભવિષ્ય મેં રોજગાર નો અવસર હે વે ભી કમ થતો જઈ રહી હે
1: હવે મેં નિશા બોન આપણે દેખ કે આ જે બદલતી દુનિયા હે એનમાં આપણી બોન માથે અપેક્ષાઓનું બોજ વધી રહ્યું હે સમાજ એમ સોચે હે કે આપણી જે બોને હે એ કર્મચારી બને આદર્શ માં ભી બને ગૃહિણી ભી બને ને હર ટાઈમ દાંત કાઢતી ભી રહે પણ આવી જે અપેક્ષા જઈ વખત આપણી બોને માથે વધી જા તે વખત આપણી બોને તનાવ ચિંતા ને માનસિક થકાન મહેસૂસ કરે હે કેમ કે આપણે દેખો હો કે માનસિક સ્વાસ્થ્ય માટે ખુલીને વાત કરવું અવડેના ટાઈમમાં આસાન નથી સબને આ સમજવું હોગા કે માનસિક સ્વાસ્થ્ય ભી શારીરિક સ્વાસ્થ્ય એટલું જરૂરી હે અગર આપણે આપણી બોને થકી હોય અપેક્ષા રાખો તો એને બદલે આપણને આપણી બોનને ભી કઈ આલવું હોગા તો આપણે આપણી બોનને માનસિક રૂપ થકી સ્વસ્થ રાખી શકંગા
0: હવે અંજલિ બોને એની સાથે આપણે દેખો કે આપણે બોનને સુરક્ષાને લઈને ભી ઘણા કની સમસ્યાએ આવી હે જેમ કે આપણે દેખો કે સાર્વજનિક સ્થાનો માં તે વણને સુરક્ષા નથી મળતી હે ઘરેલુ હિંસા થાય હે વણા હાથે આપણે દેખો કે આધુનિકતાને બાવજૂદ ભી ઘરેલુ હિંસાની ઘટનાએ ભી બઢતી જઈ રહી હે જેમ કે આપણે દેખો કે આપણે બોનને સન્માન નથી મળતું હે જણ ખતે આપણે દેખ હ કે વણને આત્મવિશ્વાસ હે વો ભી પ્રભાવિત થાય હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું તણી પ્રકાર થે કે આ સે કાર્યક્રમ મે આપણે ભાઈન બોન તો કે ઘણા કાની વાત ચાલી રહી હે કે હરતે આપણી જે બોને હે એણાને હામે આજ જે દુનિયા બદલી રહી હે ઇનમે ઘણા કાની ચુનૌતી આવી રહી હે તો આ ચુનૌતીનો સામનો આપણી બોને હરતે કરે ને હરતે ઘર પરિવાર વાળા મનકને અણી વાતનો હમસું જોઈએ એ હંગરી વાતે અગાડી ભી આપણે આમાં આપણા ભાઈ બોનો થકી કરતા રંગા પણ મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણે ભાઈ બોનો ને આપણે એક ગીત સંભળાવી દો
0: હવે અંજલિ બોન તો બોનો સાંભળો આ ગીત

0: ભાઈ બોનો, ગીત તો આઈશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે મનીષા બુન ગીત કે પહેલે આપણે ઘણી અસર તરીકા થકી ઘણા આખાની વાતને જાણ્યું. આપણે જાણ્યું ડિજિટલ દુનિયામાં આપણી બુનાને સામે શું ચુનૌતી આવે, એની સાથે આપણે માનસિક સ્વાસ્થ્યની ચુનૌતીને બારે મેં જાણ્યું. ગ્રામીણ ક્ષેત્રમાં શું ચુનૌતી આવે આપણી બુનો માટે એ જાણ્યું, ને એની સુરક્ષાને લઈને વાત કરી. આ સાથે સ્વાસ્થ્ય અને પોષણની ચુનૌતીની બારે મેં વાત કરો તો આજના ટાઈમે ઘણી ખરી જે બુને હિ એ પરિવારના હિત સદસ્યનું ધ્યાન રાખે હે, પણ આપણી સેહતને નજરઅંદાજ કરી દે હે. અનિયમિત ભોજન, પર્યાપ્ત આરામની કમી, લગાતાર કામનો દબાવ, એને કારણે સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે. સ્વસ્થ મહિલા સ્વસ્થ પરિવાર ને સ્વસ્થ સમાજની આધારશિલા કહેવાય હે ભાઈ બોનો. એટલે આપણી બોનની સેહતની પ્રાથમિકતાને આપણને દેખવું હોગા, ને એને ભી સ્વસ્થ રહેવાની ચીજને ખુદને ભી સમજીને રહેવું હોગા. કેમ કે આપણે દેખો હો કે આપણા શરીરનું આપણને જ ધ્યાન રાખવું હોગા. અગર આપણે લાપરવાહી કર દંગા તો આપણે આપણા હાથે હાથે આપણા જે ઘર પરિવાર મનક હિ એનાનું ભી ધ્યાન અસલ તરીકા થકી નહીં રાખી શકંગા.
1: હવે અંજલિબોન આયસ અગર વાત કરે કે સામાજિક ને સાંસ્કૃતિક ચુનૌતિયા હું હે, ત્યાં પણ દેખ કે આપણે સમાજ મેં બદલાવ આવવાને બાવજૂદ ભી રૂઢિવાદીની જે સોચ હે વે ભી બાધા બની રહી હે. આપણે દેખ હું કે ઘણા અકને સ્થાને વા આપણે બોનને સીમિત દ્રષ્ટિકોણ ખતી નથી દેખતે હિ, તો વેણ ખતે આપણે દેખ હું કે વર્ણને પ્રતિભા ક્ષમતાનું વિકાસ પૂરું નથી થતું હે. ને આપણે દેખ હું કે આપણે બોન માટે દોહરી જિમ્મેદારી આવી ગઈ હે. વે આપણે દેખ હું કે આધુનિક આપણે જે બોને રહી હિ વે ઘરનું કામ ભી હમાળે હિ, બહારનું કામ ભી હમાળે હિ, ને આપણું હોત કામ કરી હિ. જેણ ખતે આપણે દેખ હું કે વર્ણન માટે માનસિક દબાવ બળતું જઈ રહ્યું હે.
0: હવે મનીષા બુન કહેવાનો મતલબ ઈ છે કે આપણી જે બોને હે એના સામે જે ચુનૌતી આવી રહી હે એનાનું સમાધાન કેવળ આપણી બોનોના પ્રયાસ તકી સંભવ નથી, બલ્કિ પરિવાર, સમાજ ને સંસ્થા સભને મળીને આન માટે કામ કરવો હોગા. પરિવારની જિમ્મેદારીને વાટી દેવી હોગા, સૂર્યની શિક્ષાને ભણાવવો આલવો હોગા, અને મહિલાઓને ભી નિર્ણય લેવાનો અવસર આલવો હોગા. આ હેત મહત્વપૂર્ણ જે ચીજે હે એ આપણી બોનોને સમજવી હોગા, અને આપણી જે બોને હે એને ધ્યાન થકી આપણને સાંભળવું હોગા અને સમજવું હોગા. કેમ કે હર યુગ ની ચુનૌતી તો આવે છે. આજના ટાઈમ જે મહિલાએ હે એને સામે નવી ચુનૌતી તો હે જ ખરી, પણ નવી જે ચીજે હે એની સંભાવના ભી હે. જેમ કે જરૂરત હે આત્મવિશ્વાસ, શિક્ષા, જાગૃતતા અને સહયોગની. જઈ વખત આપણી બુને અગાડી વધે હે તો કેવલ એનાનું જીવન નથી બદલતી, બલ્કિ પરિવાર, સમાજ ને દેશ ને ભી અગાડી વધાવે હે.
1: હવે અંજલિ બોન એને સાથે કેવું ચાંગા કે આપણે બોનને સશક્તિકરણ બદલે આપણે આવશ્યક કદમ ભી ઉઠાવવા જોઈએ. જેમ કે ગુણવત્તાપૂર્ણ વર્ણનની શિક્ષા પ્રદાન કરવી જોઈએ, વર્ણન બદલે કૌશલ વિકાસ કાર્યક્રમ કરવો જોઈએ, સુરક્ષા વ્યવસ્થા આપણે મજબૂત કરવી જોઈએ, એને સાથે ડિજિટલ સાક્ષરતા બઢાવી જોઈએ, ને સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતતા ભી બઢાવી જોઈએ. ભાઈ બોનો કેવું ચાંગા કે આજે ઘણા કાની બોને હે જે વિશ્વ સ્તર માટે આપણી પહેચાન બનાવી રહી હે. વિજ્ઞાન, અંતરિક્ષ, રાજનીતિ, ખેલ ને સાહિત્ય અને વ્યવસાય જેવા ક્ષેત્ર મેં આપણે બોને ઉપલબ્ધિ હાંસિલ કરી હે. એવા મેં આપણે દેખો કે અગર આપણે બોને અવસર મળેગા તો ઘણા ભી ક્ષેત્ર મેં આગળ વધી શકે ને વે સફળતા પ્રાપ્ત કરી શકે હે.
0: હવે મનીષા બોન બદલતી દુનિયા મેં આપણી બોનને હામે ઘણા નવા રાસ્તા હે, પણ આના રાસ્તા મેં ઘણા કાની ચુનૌતીઓ ભી હે. અને ચુનૌતી તો કે આપણી બોનને ઘબરાવવું નથી, બલ્કિ એનાને સમજીને એનાનો સામનો કરવો હોગા. આપણને એક એવી દુનિયાનું નિર્માણ કરવું હોગા જેનમાં આપણી બોનને સામે સંઘર્ષ નહીં, બલ્કિ એનાની ક્ષમતાઓને આપણે આગળી વધારવા, એનાને સપનાને સન્માન આલો, એનાની આવાજને મહત્વ આલો, ને એનાને પ્રયાસ જે એને કર્યા હે એનાને ઓળખો. બદલાવ તારે સાર્થક હે ભાઈ બોનો, જે વખત આપણી બુનની ભાગીદારી, સુરક્ષા, સન્માન ને ખુશાલી એમાં સામેલ હો.
1: હવે અંજલિ બોન એને સાથે કાર્યક્રમને માધ્યમ કરી આપણે બોનને કેવું ચાંગા કે આપણે બોને હે બદલતી દુનિયાની સૌથી મોટી શક્તિ હે, વે સમાજ, પરિવાર ને રાષ્ટ્ર નિર્માણ માં આપણું યોગદાન આલે હે. એને સાથે આપણે દેખ કે આધુનિક યુગ હે વર્ણન ને નવા અવસર આલ્યા હે, પણ આપણે દેખ હ કે એવા મેં વર્ણન હામું ઘણા અકાની ચુનૌતી આવે હે. કાર્યસ્થળ ની સમસ્યા, ડિજિટલ અપરાધ, સ્વાસ્થ્ય સંબંધી કઠિનાઈયા, સુરક્ષા ને મુદ્દો, ને આર્થિક અસમાનતા, સામાજિક રૂઢિવાદી, આજે આપણે બોનને હમો હઈ મોટી ચુનૌતી બનતી જઈ રહી હે. આની ચુનૌતીનું સમાધાન આપણે કેવલ બોને નથી કરી શકતી હિ, પણ આપણે આ પૂરા સમાજનું દાયિત્વ બને હે. શિક્ષા, સમાજ, અવસર, સુરક્ષા ને આર્થિક સ્વતંત્રતા ને સામાજિક સન્માન ને માધ્યમ કરી આપણે બોનને આપણ સશક્ત બનાવી શકો હો.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, ઘણી પ્રકાર થકી આજે કાર્યક્રમ મેં આપણે ઘણી અસલ તરીકા થઈ ઘણા આકાની વાતને જાણ્યું કે હર તે આપણી જે બોને હે એના ને સામે नवी दुनिया में नवी चुनौती आ रही है नो सामना एना ने हरते करवो है। आशा करो हो कि आ हंगरी बात एना ने गमी होंगा क्योंकि अभी टाइम थी गयो है अपने अणस कार्यक्रम तकी सूटा पड़वानो तो सूटा तो पड़ा पण साथे पहले अपने भाई बोन ने एक गीत हमरा भी दो
1: होवे अंजलि बोन।

0: बहन बनो अर्ण गीत हाथी अमे कार्यक्रम घूमर तक पड़ा सूट आशा कर हूँ की ऐसे कार्यक्रम में हमारी आप तक जी भी बातें रही है ये आपने कमी होगा आपने अमर आज ना कार्यक्रम केव लगे इने बारा में आप राय सुझाव अमने आली सको अमर अणपता माते
1: હવે બનો અમારું બધું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માટે અમારું ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બોનો ફેર મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ને હાથી તારુતી
1: રામ રામ રામ રામ